ફહે એબે કલુંગે અપ્પુળત એ ફરી કોળા હમે નુદાતી દેકે વડાગે એબે કલુન્ના મેદુ હિપ્પુળુ હમનુ જહેગુ વિજ્જે આદિ એબે કલુન્ના મેદુ હિપ્પુળુ ગા બિરવેરે કમેં ઉફેદુને એબે કલુન દેન્નવૂવે કલેગે ફાનુ બિરફુળુ ગેં વડાયનુ ગન્નવાશ હમ કશવરું તિમમ મેં ફોનુવી લૂતુગે ફાનુગે કૌમશે.

ફહે એબેખલુંગે અપ્પુળુત એ ફરી કોળા હમય નુદાતી દેખે વડાગે એબેખલુન નામેદુ હિપ્પુળુ હમનુ જહેગુ વિજ્જે આદિ એબેખલુન નામેદુ હિપ્પુળુ ગા બિરવેરી કમેં ઉફેદુને એબેખલુન દેન્ને ઉવે કલેગે ફાનુ બિરફુળુ ગેં વડાયનુ ગન્નવાશ હમ કશવરું તિમમ મેં ફોનુવી લૂતુગે ફાનુગે કૌમશે.

0: ગાડી ઘડ 30 મિનિટ મી દિવે રાજ છે કેળો
1: મુસહફુ ફિલાવળે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસલામ અલયકુમ રહમતુલ્લાહી વ બરકાત મુસહફુ ફિલાવળે મે સિલસિલા પ્રોગ્રામ તાડો સ્વામ ગંદે વાય મે હબે ફન મરહબા દનવા પ્રોગ્રામ મે બદલ કો લે આરવણ આરવણ મે મહમદ રમીઝ મુસહફુ ફિલાવળે ગમે દે પ્રોગ્રામ ગમે ગનસ્તેની સુરત તોરગે ફણરવણ આયતમ ફેશગે એ સુરતગે 31 વણ આયતગે નિયલ દરિવરંગતગ બેવરવી ફાતમા સવીના નાઝમા અબ્દુર રશીદ શસલીના અહમદ અદે ફૌઝે મહમદ ફિલાન નંગો અદેવાને અલકારી અલી વહીદ અબ્દુર રહમાન
2: અસલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ ಮುಸ್ಹಫು ಫಿಲಾವಳಿಗೆ ಮಿಯದುಗೆ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗ ಕಿಯವಾಣಿ ಸೂರತು ತೋರುಗೆ ಫಣರವಣ ಆಯತು ಫಶಾಯಗಿನ್ ಎ ಸೂರತುಗೆ ತಿರೀಸ್ ಎವ್ವನ ಆಯತುಗೆ ನಿಯಲ ಮಿಯದುಗೆ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಡವಸ ಹುರಿಹಾ ಬೇಫಳುಂ ವೆಸ್ ಫಸ್ಸತೇಕ ಸೌವಿಸ್ವನ ಸಫಾ ಹುಳುವಾಗಿನ್ ಮಿಯದುಗೆ ಫಿಲಾವಳು ಅಡವಸವನ್ ತಿಬ್ಬವನ್ ಎದೆ ಮಿಯದುಗೆ ಫಿಲಾವಳು ಎಮ್ಮೆ ಪ್ರಥಮ ಮೊದಲಿಸ್ಕಿಯಾದೇನು أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أف